શ્રી દીપ નારાયણ ભગવાન કી. સર્વપ્રથમ વિશ્વવંદનીય પ્રાતા સ્મરણીય આરાધ્ય ગુરુદેવ કે ચરણારવિંદ મેં સત સત નમન. ગુરુદેવ કે ચરણો મેં નમન કરતે હુએ વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી મહેશ્વરાનંદપુરજી મહારાજ કે આશીર્વાદ સે ઓમ શ્રી વિશ્વદીપ ગુરુકુલ સ્વામી મહેશ્વરાનંદજી આશ્રમ શિક્ષા એમ શોધ સંસ્થાન કે અંતર્ગત વિશ્વ કા એક માત્ર ઓમ આશ્રમ જો વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી મહેશ્વરાનંદપુરજી મહારાજ કે કલ્પનાથી વો સાકાર રૂપ લેને કે બાદ દ્વિતીય વર્ષગાંઠ કા આયોજન કે ઉપલક્ષ મેં પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદજી મહારાજ ચેતનગીરીજી મહારાજ મેરે આત્મપ્રિય સ્વામી જ્ઞાનેશ્વરપુરજી મહારાજ સ્વામી અવતારપુરજી મહારાજ સ્વામી રાજેન્દ્રપુરજી મહારાજ મનસાસેન બિરાજિત સંસ્થા કે સભી શુભચિંતક એવમ ભક્તગણ ગુરુજન બાલક બાલિકાએ સભી કો પૂજ્ય શ્રી ગુરુદેવ કા બહોત બહોત આશીર્વાદ એવમ પૂજ્ય ગુરુદેવ કે આશીર્વાદ સે આપ યહાં પધારે ઇસકે લિયે આપકો બહોત બહોત બહોત ધન્યવાદ હૈ. શાસ્ત્ર મેં અનંત હરી કથાએ કહે સુને બહુવિધિ સબ સંતાએ મુજે પૂર્વ હમારે ગુરુજનોને યા વિદ્વાનોને જો આપકો વ્યાખ્યાન દિયા આશીર્વાદ દિયા ઉદબોધન દિયા મેરા યહી નિવેદન હૈ કે ઇસકો હૃદયંગમ કરકે આત્મસાત કરકે અપને જીવન કો આપ આગે બઢાએ ઓર વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી મહેશ્વરાનંદપુરજી મહારાજને જો સંપૂર્ણ વિશ્વમે ભારતીય સંસ્કૃતિ સભ્યતા યોગ વેદાંત પર્યાવરણ વિશ્વ શાંતિ માનવ માત્ર કે કલ્યાણ હેતુ જો કાર્ય કિયે હૈ ઉન્હીં કે પદ ચિહ્નો પર હમ ચલે ઇતના કહ કરકે મેરી વાણી કો વિરામ દેતા હું. પુનઃ આપ સભી કો બહોત બહોત હાર્દિક અભિનંદન એવં ધન્યવાદ. વિશેષ કરકે હમારે આત્મપ્રિય યા આત્મ આશ્રમ કે સબ શુભચિંતક ये सभी स्वामी जी महाराज निवेदन करना चाहूँगा कि स्वामी पूज्य गुरुदेव के ये हमारे परंपरा के सभी शुभचिंतक हैं और कार्यक्रम रात्रि को ही मुझे जानकारी मिली कार्यकर्ताओं की व्यस्तता थी इधर इधर सारे व्यस्त थे और उनका कहना था कि कार्यक्रम जो है शीघ्र करना है ये विलम्ब नहीं होना चाहिए तो रात्रि को भूमिका बना करके आप सभी को हमने शायद जल्दी जल्दी फ़ोन से निवेदन किया होगा ना समाचार हुआ ना पत्र पत्रिकाओं के माध्यम से किसी को संदेश मिला है લેકિન આપ કુછ હી જો હૈ સૂક્ષ્મ સમય મેં આપને આપના અમૂલ્ય સમય નિકાલ કે આપ સભી પધારે ઉસકે લિયે પુનઃ બહોત બહોત આભાર એમ હાર્દિક અભિનંદન. બડા અભી ચિંતા કા વિષય હૈ કે વિશ્વ ગુરુજી ઇસ હમારે ઇસ જો હૈ કાર્યક્રમ કે બીચ મેં ઉપસ્થિત નહીં હૈ ઉનકા સ્વાસ્થ્ય થોડા ઠીક નહીં હૈ એસે મેરા ભી સ્વાસ્થ્ય ઠીક નહીં થા પર ફિર ભી ભગવાન કે લીએ ગુરુઓ કે લીએ સમાજ કે લીએ છોડા પહેના હૈ તો આપકે બીચ ખડા હું ઓર સાથ હી સાથ મેં ગુરુદેવ જહાં બિરાજ રહે હૈ વહાં સે ભી આપકો આશીર્વાદ પ્રદાન કર રહે હૈ. મેં કોશિશ કરૂંગા દૂરભાષ કે માધ્યમ સે કે ઉનકા સંવાદ હો પાયેગા યા નહીં નહીં યે નહીં કહે સકતા લેકિન આશીર્વાદ જરૂર આપકો જો હૈ દૂરભાષ કે યા જો હૈ મોબાઈલ કે માધ્યમ સે હો જાયે યે કોશિશ કરતા હું. દો મિનિટ મેં આપસે પુનઃ બહોત બહોત પૂજ્ય ગુરુદેવ કા આશીર્વાદ और हरिओम. दीप नारायण भगवान की. हिंदू धर्म सम्राट माधवानंदपुर जी महाराज की. विश्व गुरु महामंडलेश्वर परम स्वामी महेश्वरानंदपुर जी गुरुदेव की. सत्य सनातन धर्म की. हरिओम.